0: Disha Supreme Extra Long Grain Basmati Rice. Indulge with Disha. Available at all independent stores nationwide.
1: In times of loss, Om Funeral Care is here with compassion and support. On Kenton Road, West London, and in Ilford, East London, our experienced priests guide families through funeral rites in English, Hindi, Gujarati, Marathi, Tamil, and other languages. Call Kalpesh Patel on 0208-922-3344. Available 24 hours a day. Om Funeral Care. Honoring your loved ones.
2: Herald, new world of eco-friendly disposables for restaurants, cafes, caterers, food takeaways and food delivery services. Order your free Herald catalogue today. Call on 0208 507 7900 or download the catalogue from heraldplastic.com. Herald is a manufacturer of high-quality, eco-friendly and cost-effective disposables for restaurants, cafes, caterers, food takeaway and delivery businesses. Herald disposables available at food services, cash and carries and with disposable supplies to trade. Visit heraldplastic.com.
3: વાવ, આટલા સ્વાદિષ્ટ મઠિયા ને ઘૂઘરા શું ઘરે બનાવ્યા છે?
4: ના રે, આ તો શાયોનામાંથી લાવ્યા છે.
3: વાહ, તો આ મીઠાઈ ને ફરસાણ પણ શાયોનાના જ હશે ને?
4: હા, બિલકુલ.
5: સેલિબ્રેટ ધ ફેસ્ટિવ સીઝન વિથ શાયોના. એન્જોય ક્રિસ્પી મઠિયા, ડિલિશિયસ ઘૂઘરા, સેવરી ફરસાણ એન્ડ માઉથ વોટરિંગ મીઠાઈ. વિઝિટ શાયોના શોપ્સ ઓર શ્રી સ્વામિનારાયણ મંદિર નીઝડન. ઓલસો અવેલેબલ એટ સિલેક્ટેડ મોરિસન્સ, સેઇન્સબરીઝ એન્ડ ટેસ્કો સ્ટોર્સ ઓર શોપ ઓનલાઈન એટ shayonauk.com. શાયોના, સ્વાદ જે તહેવાર ને બનાવે ખાસ.
6: 0730098823. નોટ કિયા? કિટી પાર્ટી, બિઝનેસ મીટિંગ, કોર્પોરેટ ઇવેન્ટ, ફેમિલી ઓકેશન, બસ વોટ્સએપ કરે ગોડફાધર એન્ડ કો, બાર એન્ડ કિચન કો. સર્વિસ એક્સેલન્ટ, ફૂડ અમેઝિંગ, ઓર એક્સપીરિયન્સ એસા કે આપ ખુદ ભી આયેંગે ઓર દૂસરો કો ભી રેકમેન્ડ કરેંગે. વિવેક હાઉસ, વોટફર્ડ. બુક ઓન વોટ્સએપ 0730098823.
0: Dreaming of Europe and the UK? Travel with Mantra Holidays and explore the breathtaking Scottish Highlands, the dramatic landscapes of Snowdonia and the stunning coast of Cornwall. Then journey through Europe from the majestic Swiss Alps to romantic Paris and the timeless beauty of Italy.
6: Visit mantraholidays.co.uk or call 0203 773 633 now. APTA bonded. Mantra Holidays. What's your travel mantra?